0: ઓંઠી ઓઢતા આવે
1: સો તન હસે વાતે પાવે
0: જે સો કૌ નિધ બાછે મીત
1: સો સુખ સાધુ સંગ પ્રીત
0: જે સો બાપો કરે ભલી કરની
1: સાસો બાપ